ડોનરને જે કેલ્શિયમની કમી થઈ જાય તો એની પૂર્તિ આપણે હરતે કરી શકા એને બારામાં વાત કરંગા. એને હાથે ગંગાબેન થકી વાત કરી હે ખેતીવાડીને હાથે હાથે પશુધન ને લાલન પાલન ને ઘરેલુ કામકાજને હાથે આપણે પશુપાલનનો હરતું ધ્યાન રાખવા તો ગંગાબેન ગારી થકી વાત કરી હે તો આણાની વાત બી આપણે હાંગ્ર બેને હે બને હોણંગા. એને આતે સંદેશ બી હોણંગા, સંદેશને આતે જે બી ગીત હે એ બી હોણંગા. બેનો આ તો શું પૂરો વિવરણ બન જાણકારી કે એને બારામાં આપણે વાત કરંગા. બેનોને ઇંતજાર રહે કે વિનાબેન હું વાતે કરેગા તો બેનો આ વાતે કરંગા એ આપણે વિવરણ બન જાણકારી આલ દીધી. હવે આપણે વાત કરા સફેકી પહેલે કે રાષ્ટ્રીય સિક્કી ચેક દિવસની બારામાં વાત કરંગા. કેમ કે આજે આ દિવસ મનાવી રહ્યા કહે તો એને બારામાં બી આપણે વાત કરવી ઘણી જરૂરી. કેમ કે ભાઈ વેસ વેસમાં જે બી દિવસ આવે એ બી આપણે મનાવવા ને એને બારામાં વાત કરા તો એને મેં આપણને જાણકારી બી ઘણી અચ્છી મળે. બેનો હર સાલ આપણે આનેસ દાડે યાને કે 1 જુલાઈ રાષ્ટ્રીય સિક્કી ચેક દિવસ મનાવે જે ભારતના મહાન સિક્કી ચેક શિક્ષાવિદ ને સ્વતંત્રતા સેનાની જે રાજનેતા હે ડોક્ટર વિધાન ચંદ્ર રોય ની સ્મૃતિ મેં આ સમર્પિત કર્યું. આને બારે મનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય આ છે કે જે ડોક્ટર હે ચિકિત્સક હે આનો જે અમૂલ્ય યોગદાન હે એનું સન્માન આલવું ને સન્માન કરવાનો દાડો હે. સમાજમાં આનું પ્રતિ આનું જે મહત્વ હે એને પ્રતિ જાગૃતતા ફેલાવીએ. આપણે સૌ જાણા છીએ ડોક્ટર જે ડોક્ટર હે એ કેટલો મોટો કહેવાય. ભાઈ આપણને જે બી બીમારી હે એની જાંચ કરીને પતું કરે એને આપણે ઠીક કરે તો એનું સન્માન કરવું આપણો અધિકાર હે. સન્માન આલવું બી જરૂરી હે તો એને બારામાં આ જાગૃતતા હર માનવીને ફેલાવી જોઈએ ને જાગૃત રહેવું બી જોઈએ. દેખો ડોક્ટર થકી આપણને કઈ બીમારી થઈ જાય આપણને યા બૈરાની કોઈ બીમારી થઈ જાય તો સમય સમય માટે ડોક્ટરનો સંપર્ક રહેવો જરૂરી હે અને સમય સમય માટે જે ડોક્ટર કે એના અનુસાર ચાલવું જરૂરી હે. જે બી ખાવા પીવાની પરહેજ વગેરે કે તો એના અનુસાર પરહેજ બી રાખવું જરૂરી હે તાકી એ બીમારી હે એ બી આપણે ઠીક થઈ જાય. તો એ આજે રાષ્ટ્રીય ચિકિત્સક દિવસે મનાવી રહ્યા કહે તો આપણને જાગૃતતા ફેલાવવી જરૂરી. તો ભાઈ સોનાના માધ્યમ થકી આ દિવસની વારામાં બી આપણે વાત કરી. બેનો દીકો સોરો ભર્યો થકો હે ને બેની બેટી થકી હે. પણ પહેલા આપણે આ વાત કરો કે ખેતીવાડીને હાથે હાથે પશુધન લાલન પાલન આ ઘરેલુ કામકાજ કરે જે ગંગાબેન ગારી હે તો એની વાત આપણે સૌ બેને ભાઈને હોણા. બેનો અહીં વાત હોણે ને પછી આગળ વાત કરો.

0: ભાઈ રામ રામ રામ રામ
1: રામ રામ રામ રામ
0: હા ભાઈ મજામાં કે
1: તમે મજામાં કે
0: હા મજામાં ભાઈ આપનું નામ શું હે
1: મારું નામ ગંગા ગાયરી
0: અચ્છા ફરતે ભાઈ હું કામ કરી રહ્યો થકા હે પાણી હાણી પડી ગયો ના પહેરે હિરાઈ થઈ ગઈ
1: આ પાણી પડી રહ્યા સળિયા બીજ બોઈ રહ્યા અને થોડો થોડો ગુ નથી ગુ એમ કરી રહ્યા
0: અચ્છા કેટલી વીઘા જમીને
1: આપને તો 2 વીઘા
0: અચ્છા અને મેં શું શું કરી શકું એ
1: એક

0: थोड़ी सी बाजरी भी गई, थोड़ा सा सरिया भी उगी गई।
1: पहले गुएम उगी गुएम कर रहे थे, ताजी बात है, पर भाई देखो खेतर में तो उगी गुएम कर रहे थे, पसे हटे लेंदा हेंदा कितना समय में आ जाएगा?
0: लेंदा हेंदा 15-20 दिन में आ जाएगा।
1: हड़ते लींदो तो दाढ़ी करें लींदो के हिदू जी दवाई वगैरह साटे ने करो
0: ना? थोड़ा सा दाढ़ी वगैरह करो ने हेड़िया वे दवाई वगैरह साटो, बस दवाई वगैरह साटी ने थोड़ा थोड़ा आते लींदी सको।
1: अच्छा, ने देखो भाई आज भी सोमासनो दाड़ो है, जी बारिश थई जाय एने पुटी जी भाई जीव जनावर जी जरीले जीव जनावर है एनो आपने घणो डर रहे, तो एने वक्त तमे हरती सावधानी राखो।
0: एने वक्त सावधानी दे ध्यान राखंगा बरोबर, हरते खेतर में पग दंगा तो दिकीन पग दंगा, आपणे घर में थोड़ो सफाई सफाई राखंगा तो भी जीव जनावर नहीं आवेगा, एना कितने साफ सफाई रहेगा जीव जनावर आएगा।
1: हेडा पारी में हरती साफ सफाई रखो, अगर कहीं देखो मलिक भी अपने
0: हेडा पारी में तो सारा वाड़ ना करने, थोड़ी सी दवा साटी देगा जेने सारा जुए सारा बल्ला रवा देगा, तो ये वाड़ी करे सारो नहीं हुआ तो दवा साटी देगा।
1: ये भाई देखो गंगा बेन ते आज कही रहे थको है खेतर में सोयाबीन वगैरह उगी गयु है, भाई खेतर नो भी काम करी रहे है क्योंकि बहने तो आजकल घनी आगाड़ी है, पर गंगा बेन तुम्हारे जी घर में गाय भैंस ई है के?
0: हवे गाय भैंस है, हवारे उठी
1: कितनी गाय भैंस है?
0: મારે બે ગાય ભેસી, હવારે ઉઠું વહેલી હોટા હોટા હમરો ને બઢિયા સારા હરા ડાલો, પછી દૂધ દૂધ કાઢો, વાટા મહિનો એણે થકી ને પછી એણે ઝીલાડો ને એમ કરો, પછી હું મારે ઝીલી ખાવાનું ખાવાનું બનાવું।
1: અચ્છા, તો ગાય ભેંસો કેટલી દૂધ આલી રીતે?
0: બે બે ત્રણ લીટર, એક 4 લીટર આલે એમ।
1: કઈ ગાય આપડે? દેશી છે
0: ના? એક ગીર ને એક પેલી એચપ।
1: હળદીભાઈ નો ખાવા પીવા હું શું આલી રે થકો?
0: એને જવ ના વાટો ને ખર ને મકી ના વાટો તાણે ભેગા કરીને આલો, ને પછી સારા એ વાટો મેની ને પછી સારા નાખો એને નઈ ને પછી અમાર કામ કરો,
1: તો ઈ જો નો ને જે વાટો હે એ ભાઈ એને થકી હરતી દૂધ બળે કે પાછું?
0: એને થકી ખર ને જવ ના વાટો થકી દૂધ બળે, દૂધ અચ્છું આવે ઝાડું ઝાડું।
1: હા, દૂધ હે ભાઈ કેટલા? 4-5 કિલો દૂધ કઈ રીતે થકો? હરતે ઘર મેં કામ મેં લઈ રહી થકો અહીંયા પછી ડેરી માં ત્યાં
0: ના? થોડું શું 2-2 કિલો ઘર મેં લંગા દહીં કરી શકો, આપડે સાત આણી શકો અને ઘી ખાઈ શકો ને પછી થોડુંક બધે ડેરી માં ચાલતો, તેને વાટો કાઢલો આપડે એને થકી
1: હરતી આલો હજી ડેરી માં ત્યાં લઈ
0: 40 રૂપિયે 45 રૂપિયે 40 રૂપિયે તો એ આલતો, આપડે એને વાટો નીકળે આપડે ઘર ખર્ચા નીકળે, ક્યાંક જવું હોય તેના વાર આપડે કેને પાઈ માંગી જ નહીં શકે કે
1: ખરી વાત,
0: લઈને ચાલો જ આપડે ઘર ના પૈસા બેતે કેને પાઈ માંગવા, તો કોઈ દરડા ના લઈ નઈ આપણને કેવા પછી આલ્યા પાછા એમ કરીને આલી નહી શકે, એમ આપડે ખુદ મહેનત કરીને ખુદ ખાઈ શકે, ખરી
1: વાત,
0: બીજા માં નહીં ભાઈ શકે,
1: ખરી વાત છે। ગાય ભેંસ નો જે ભી તમે દૂધ ડેરી માંથી આલો એ તમે જ લઈ રહ્યો તો કઈ પછી તમારે ધણી લઈ રહ્યા હતા?
0: ના, મોસ લઈ જવું, મોસ આલો
1: હાર હમાર ભી તમે જ કરી રહ્યો?
0: મોસ કરી રહ્યું, મોસ આલો સબ ની સ્કૂલ કાઢો સોરો નહી ને મોસ કરો,
1: હવે તો સ્કૂલ ખુલી ગઈ,
0: સ્કૂલ ખુલી ગઈ તો સોરણ દેણા ને એને ભણવા ચાલો છે, મો શું સુરી સુરા બેસે તે એક તે પણ ના દીધી સસરલ જા સુરો છે।
1: અચ્છા, બે સુરો સુરી?
0: હા, સુરી સુરા બેસી।
1: અચ્છા, હર તે જે સર બચ્ચી ભણી કે કેટલી ભણી?
0: એ ભણી એને એસટીસી કરાવી।
1: અચ્છા, એસટીસી કરાવી?
0: એસટીસી કરાવી
1: ને ભૈયા ને?
0: ભૈયા કોલેજ કરી ગયા સેકન્ડ યર।
1: અચ્છા, આપણે અહી કોલેજ મે
0: ના ધોલપુર?
1: અચ્છા, ધોલપુર કરી રહ્યો? હા। અચ્છા, ઘણી તાજી વાત હે ભાઈ બેન, હારતે ઘર બાર અચ્છું સારી રીતે કોઈ?
0: સબ અચ્છું હે બીતે કડી, ઘર બાર સબ બઢિયા હે આવડે હે
1: જી। ભાઈ હું કરી રહ્યો થકા
0: એ ધંધો કરે?
1: દેખો ભાઈ ઘણી તાજી વાત હે ગંગા બેન, તો તમે તો પૂરી પૂરી વ્યવરા બન જાણકારી લે કે જે ભી ગાય ભેંસ હે સોયા ખેતર મેં હે, કેમ કે આજકાલ તો આપણી જે બેને હે ખેતર મેં ને ઘર મેં પૂરી ભાઈ જિમ્મેદારી નિભાવી થકી હે, તો આપ જે બેને હે કેમ કે આના ચોમાસા ને દાડા મેં ખાસ કરીને જે બેને હે ઘર મેં બાર ને કામ કરે આની બેને ને હું કેવા જાઉં ને આપની હું રાય એ જરા ગંગા બેન બતાડો।
0: તે આપને હોય હવારે 5 વાગે ઉઠે આપડે વહેલો ઉઠીને આપડે આપડે મસ્ત પણ કામ કરીને ગાયા ભેસન કરીને બસ ખેતર ચાલો જાય લીંદવા રાપા, લીંદી રાપીને પાછા આવી જાય, હા આપડે 12 વાગે ફર પાછા આવીને ગાય ને ફોટા ફોટા આંબરીને ફરી એને સેવા હવા કરીને આપડે ઘંટો ખાણ હું વધુ જો ને આજ ફરી આંબરો એને દૂધ પાણી દે કરવું કરી દો સારા હારો, ને પછી આપડે સારા વાર નાખે હાજે 2-4 ભરા જે વાડો ભાઈ, ને પછી આપડે એને ઘેર લઈ આવીને આપડે આપડે ખાવાનું ખાવાનું બનાવીને ખાઈને હુઈ જો।
1: આવતી કી મળે ને મને ઘણી અચ્છી જાણકારી મળી ગંગાબેન, રામ રામ, રામ રામ,
0: રામ રામ, રામ સબકી રામ રામ।
1: દેખો બેનો, આ જે ગંગાબેન ગાઈ રહી હી એને મેં તો એને ઘર મેં હું હું કામકાજ કરે નાના સોમાસાને દાડા મેં જે પશુધન હે એના હરતે હાર હંબાર કરે ને સારો કઈ વખત વાડે કેટલું વાડે ભાઈ પૂરી અચ્છી વાત કરી ને આ બેન હે હોણી બી રહી થઈ ગઈ હતી, કેમ કે બેનો આપણને જે બેન

કામ હે તો એ તો આપણને કરવું છે. દેખો ભાઈ બેને હે આજના દાડામે તો ઘણી વારી ઘર ખેતી થકી લગાડીને ઘરનો આમનો તેમનો બીજું કામ ખૂબ કામ બેને કરી થકી અગાડી હે અને ભાઈ થકી તો મતે કોઈ ભાઈ બેને અગાડી છે. દેખો ઘર સંભાળવું કોઈ નાનું કામ નથી, ઘર સંભાળવું બેને સંભાળી શકે ને જી બેને કરી કે ભાઈ ગાય ભેંસનું જે બી આપણને મળી રૂ થકું હોય એને બચત કરવું બી બેને જ કરી શકે. તો બેનો આપણે બહેનોનો કાર્યક્રમ હે તો આપણને હર કામ હે એ કરવું જોઈએ. બહેનોને એવું ને થવું જોઈએ કે મને આ કામ નથી આવડતું. આપણે કામ કર ખુદ કરો, આપણું જે દૈનિક આવશ્યકતાની પૂર્તિ કરી શકો સમય સમય માટે. કેમ કે બહેનો આપણો હાથ લઈને બહી રહ્યા આપણે બહેનોને ઘણું સારું આવશ્યકતા રહે. બહેનોને કેટલી ચીજી જુએ એવું નહીં કે હરરોજ ભાઈ અગર આપણે હાથ ફેલાવીને દેખો અગર ગાય ભેંસ પારી થક હો તો આપણી જિમ્મેદારી હે અને ગાય ભેંસને ખાવા પીવા આલવા અને દૂધ વગેરે કાઢ ભાઈ અડધું તો ઘરને ખ ને જે બી વધારે હોય તો એને ભાઈ વેચના તો એનો બે પૈસા આપણને મળી જાય. તો ઘરની જે આવશ્યકતા નહીં આપણી ખુદની આવશ્યકતા નહીં પૂર્તિ આપણે કરી શકાય. ગંગાબેન કઈ રીતે કહે છે કે ભાઈ આપણે કેને પણ માંગવાને નહીં રહે એ કહી દે કે ભાઈ હું તો ખુદ કરું, ખુદ હજી પશુનું સંભાળું, ખુદ દૂધ કાઢું મેળવું સબ કરે ને મારે જે બી દૂધના રૂપિયા આવે મો લો ને મારા ઘર ખર્ચો અને એમનો તેમનો બીજો હગવાલ અમે સલાડો. તો ઘણી તાજી વાત એમને બેને બી ભાઈ આ પશુનું હે યા ખેતીનું હે યા સબ્જીનું હે યા પછી બીજું એવા કઈક ધંધા હે તો આપણો ખુદનો ખર્ચો હે ઘરનો ખર્ચો હે ઉઠાવી શકે. બેને આજના સમય મેં તો ખુદ બેને આપણે પોગ માટે ઉભી થઈ રહી થકીએ. બેનો હવે આપણે બીજી વાત કર કે આ એક આંતરરાષ્ટ્રીય ફળ દિવસની બારામાં બી જરાક વાત કરલા. બેનો દેખો હર સાલ આ એક જુલાઈની દાડે આ બી આંતરરાષ્ટ્રીય દિવસ મનાવી રહી થકા હે. આ લોગનની વેસ મેં સ્વસ્થ ખાનપાન ને બળાવા હલવા હારું આ ફલોને જે બી પોષણને બારામાં જાગૃતતા હે બળાવવી હે એના હાથે જે ખાદ્ય અવશિષ્ટ કમ કરવું હોય સ્વાસ્થ્ય અને પોષણ હરું. એક તો આપણે કહે કે આંતરરાષ્ટ્રીય ફળ દિવસ તો સ્વાસ્થ્ય પોષણ હરું આ ફળ એક વિટામિન મિનરલ ને ફાઈબર થકી ભરપૂર જે બી ફળ હે રહે એ ઘણી ખરી બીમારીઓ થકી બચાવવામાં મદદ કરી થકું હોય. જેમ કે કેન્સર જેવી બીમારીયા હે, ડાયાબિટીસ હે, હૃદય રોગ હે એવી જેવી બીમારીયા હે તો ફળ ખાવા થકી એ ઠીક બી થઈ જાય, મદદ બી મળે ને આપણું શરીર હે અચ્છું બનેલું રહે. દેખો બહેનો એની વાત કરો તો આપણે તો ગ્રામીણ બહેને હે હર બહેનને ઘરની આગે કોઈ ને કોઈ ફળ તો રેસ કરો, પેડ રેસ કરો. તો આપણને એવું નહીં કે ભાઈ ફળ પૂરું પાકવા દ એકઠું કરો ને જાય ને પછી આપણે વેસી આવું. બેનો એવું નહીં કરવું હોય કેમ કે જેટલું થઈ શકે એટલું અગર કે ભાઈ આપણે ઘરમાં અમૃતનું હે, સીતાફળ હે યા પછી કોઈ ચીકુ વગેરે હે, પપીતા હે, ખૂબ સારા ફળ આપણે પેડ પોધો આપણું લગાડી રાખવા હે. એવું નહીં કે કોઈ નથી લગાડતું, થઈ જ નથી શકતું. આપણે હર કોઈ જમીન જગત આપણે હે ખેતીવાડી હે તો એને મેં ફળની વાત બી કરો, સબ્જીએ બી કર તો એવું નહીં કે આપણે જાને વેસી જ દે. બેનો આપણે ઘરમાં અગર ખા હો તો ખાવામાં કામમાં જરૂર લે. દેખો આપણે વેસા તો રૂપિયા તો મળી જાય પણ જે ખંગા એની ને ખંગા તેની પૂર્તિ કોઈ નહીં કરી શકે. અગર વેસી દેંગા રૂપિયા ઘરમાં લાવાંગા, રૂપિયા થોડા ગાળા ઘરમાં મેલાંગા ને પછી કંઈક કામ પડ્યું હોય તો રૂપિયા જઈને આપણે પાસે મેલી આવાંગા. અગર ફળ જે બી લાગ્યું થકું હે અભી તો આમનો સીઝન હે, પપીતા બી ખૂબ આપણે વેસી રથક હે તો એ હરરોજ બેનો ઘરમાં કામ ખાવા મેલે. હર રોજ જે પપીતા વગેરે હે એ બી હવાના ટીમે હે યા હાજના ટીમે હે ભાઈ હાંગર માનવી ભાઈની સીરીને ખો એવું નહીં કે એકઠો કરીને આપણે વેસી જ. અગર જેવી તાજુ ને શુદ્ધ જેવી ફળ હે આપણે ઘરમાં નકરી રૂથકું એ ખંગા તો આજે એમ કઈ કહે જી ભયાનક બીમારી થકી બી આપણે બચી શકાંગા. એને હાથે આપણું જે સ્વાસ્થ્ય હે એ બી અચ્છું ખાસું બનેલું રહે. ઘણી ખરી બહેનને તો જેમ કે આ કેલ્શિયમની બી કમી રહી જાય તો એ બહેનો એની પૂર્તિ હેરું બી આપણને ખાનપાન કરવું જરૂરી છે. દેખો અગર આપણે કંગા તો જે બહેને ઘરમાં કામકાજ કરી રહી થકી ખેતરમાં બી કરી રહી થકી

કરે ને કેલ્શિયમની કમી આપણે બૈરોની રહી જાય તો એ સહી આપણે ખાનપાનને કરી થકે જે પૌષ્ટિકતા વાળી સીજી નથી ખાઈ રહી થકે. દેખો ખાવાનું તો આપણે ખાઈ રહી થકે પણ ખાવાનું આપણે શરીરમાં લાવવું બી જોઈએ. એવું નહીં કે ભાઈ ખાવાનું ખાધું રૂકું શકું ને પેટ ભરી લીધું ને પછી એવા કામ સલાવી થકે એવું નહીં કરવું હોય. આપણે ઘરમાં દહીં દૂધ ઘી સબ વગેરે આપણને મળી જાય તો એને ભાઈ આરામ થકી ચાવ થકી ખાવું બી ખંગાતું તો આપણે શરીરમાં લાગેગા. અગર નહીં ખંગાય તો પછી આ ઘણી ખરી જે પોષક તત્વની કમી રહી જાય આપણે બૈરામે કેલ્શિયમની કમી રહી જાય એને થકી પછી આપણે શરીર એકદમ કમજોર પડી જાય હડ્ડી દર્દ કરવા લાગે માંસપેશી અમે એઠન થઈ જાય. આપણે કહો કે ભાઈ કામ કરવું પણ મને થતું નથી થકાણ લાગી જાય એમ થઈ જાય તો એને થકી આ કેલ્શિયમની કમી થકી ભાઈ આના લક્ષણ છે. ઘણી ઘણી બેને પાસે ચીડચીડાપણ થઈ જાય ચિંતા કરવા થકી ચીડચીડાપણ થઈ જાય મૂળમાં બદલાવ થઈ જાય દાંતની સમસ્યા થઈ જાય તો બેનો આ જે કેલ્શિયમની કમી થઈ કે આવી બીમારીઓ થઈ જાય તો હૃદય સંબંધી સમસ્યા થઈ જાય તો એને હરું આપણે એની પૂરતી હરું કેલ્શિયમ આહારયુક્ત ખાવું જોઈએ. જેમ કે ડેરી ઉત્પાદનમાં દૂધ હે દહીં હે પનીર હે છાશ વગેરે હે. એની બાદ હરી પત્તેદાર સબ્જી હે. દેખો બહેનો આપણે સબ્જીયા તો હર હંમેશા ઘરમાં હરી સબ્જી રસ ખરી તો એ બી કામમાં ખાવા મેં લો હર રોજ. એવું નહીં કે પેલા નથી કે ઘરમાં જેટલું ખાવાનું રહે એટલું આપણને એ ભાઈ હું હે ખંગા ને. અગર અગર આપણે ઘરમાં નહીં હોય ને બજાર થકી લાવે બધા ચાર થકી આપણે ખંગા તો બેનો ઘરમાં અગર નકરી રહ્યું થકું અને સબ્જી કરી થકી તેને બધા ચાર થકી ખો ને હરરોજ ખાવા મેં લો. જેમ કે પાલક વગેરે હે તો જેમ કે દાલ પર પાલક બી બનાવી દીધું પછી રસવાળું પાલક બી બનાવી દીધું જરાક ફીકું ફીકું બનાવવું અને ભાઈ કટોરીમાં નાખીને આપણે પી બી શકે તાકી આ જે બી કેલ્શિયમની કમી વગેરે હે તો એની પૂર્તિ થઈ જાય. બીજું રાજમા છના હે રાજમા હે એ બી ખાય તાકી આ શરીરની જે બી કમી હે એની પૂર્તિ થઈ જાય. સૂરજની કિરણી બી લે બેને એનાથી કે વિટામિન ડી હે બળતું રહે. ઘણી વખત તો આપણે શું કરે કે કઈ હડ્ડી દર્દ કરી રહી થકી હે તો એને આપણે અનદેખું કરી દે તો એને થકી આ વિટામિન ડી વગેરે હે તો એને થકી બી આ સમસ્યા થઈ જાય. તો બેનો આપણે બેનાને ઘણી ખરી સમસ્યા થઈ જાય ખૂનની કમી થઈ જાય તો ખાવા પીવા અમે વધારે ધ્યાન દે આપણું જે સ્વસ્થ ભોજન હે એ ખાય જે પોષણવાળું હે પૌષ્ટિકતાવાળું હે એ જરૂર ખાય ને ઘરમાં જે બી અગર ગાય ભેંસ દૂધ આલેલું થકું હોય તો એ બી હર રોજ આપણે કામમાં લે તાકી આપણું શરીર હે અચૂક બની થકું રહે સ્વસ્થ રહે સુરક્ષિત આપણે રહી શકે. કેમ કે બેને હજારો કામ ઘરમાં રહે બેને હર પરિવારને બેને સંભાળે પણ બેને સંભાળવાનું જ રહી જાય ને જે ખાવા પીવા હે એ ઠીક થકી કરે નહીં. તો બેનો આની વાતનું વિશેષ કરીને ધ્યાન રાખે. બેને મારા સામે દીકરી થકી વિનાબેન તો ભાઈ વધારે વાતે કરતા જઈ રહે ને ગીત હોણો થયું બેનો. દેખો ગીત તો આપણે હોણંગાસ ખરા કેમ કે ગીત વગર તો હજી બી સ્વરો વગેરે અધૂરો રહી જાય. એક વખત ગીત હોણા ને બીજી વાત પછી કરો.

એને મેં જે નવો ભોદર હે એને જીવિત રહેવાનો સમય હે એને અચ્છો પનપવાનો સમય હે એનો બળવાનો સમય હે સબ થકી આ માનસૂન હે અચ્છો સમય રે જે આપણે ભોદર બદલે ભોદર આપણે લગાડંગા તો જળ સંરક્ષણ મીટીનો કટાવ હે રોકાઈ શકે પેડોની જે જડે હે જમીનના પાણીને રોકી શકે મીટીનો કટાવ યાને બહાવ હે એને થકી રોકાઈ શકે પર્યાવરણ સંરક્ષણ હે પેડ પૌધા જે આપણે લગાડંગા તો કાર્બન ડાયોક્સાઇડ સોકે ને શુદ્ધ ઓક્સિજન હે આલે એ આપણે હંગ્ર જાણસ જેને થકી આપણે જલવાયુ પરિવર્તન થઈ જાય પ્રદૂષણનો પ્રભાવ કમ થાય પ્રકૃતિનો સંતુલન અચ્છો રહે આનો ઉત્સવ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય સા હે જે વન હે ભાઈ નષ્ટ થઈ રથકા હે હારવા જાણીશ રથકા હે બેનો આપણે બેનોનો કાર્યક્રમ હે પણ આ સબ નાગરિક હર માનવીની જિમ્મેદારી હે આને પેડ પૌધો લગાડંગા તો આપણો જે વન હે એ જીવિત રહેગા આપણી ધરતી હે એ સુરક્ષિત રહેગા જે બે સંસાધન હે એની પૂર્તિ હે આને થકી જે ઇંધન હે લકડી હે ફલ હે પશુઓનો સારાગા હે એનો બચાવ થઈ શકે બેનો પેલા નથી કહેતા કે અગર આપણે પેડ લગાડંગા તો જમીન હે સુરક્ષિત રહેગા એક પેડ આપણે લગાડા તો આવાવાળા સમય હરું આ એક આશાનો પેલા નથી કહેતા કે બીજ આપણે નાખી દે હર માનવીની જિમ્મેદારી હે જે બી પેડ હે લગાડો આપણે પર્યાવરણ બચાવો ને આવા વારી પીઢી હરું આપણું જે પીઢી હે એ બચાવીને રાખી શકે ધરતીનો જે શંગાર હે પેડ પૌધો લગાડવાનો એ શંગાર કરવો જરૂરી હે કેમ કે આના સમય મેં બેના દેખો વાતે હજી ઘણી કરવી હતી પણ જે સોરાનો ટેમ હે પુરુષો હે બેને મારા હામે દેખી દી થકી હે તો બેનો આજે તો આપણે સૂટા પડા ને આવતે બુધવારે હંગ્ર બેને થકી ફેરી મળવો થાયગા એ આવજો રામ રામ રામ રામ